આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી. ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના. મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5 મોત. અને ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટિંગ. સમાચાર વિગતવાર. આજે રાષ્ટ્ર તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણી યુવા શક્તિને સમર્પિત છે, જેમાં 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે યુવા ભારતનું મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે. આજે રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી આ પહેલીવાર છે જ્યારે વંદે માતરમ લાલ કિલ્લા પરથી ગુંજી ઉઠ્યું છે.

0: आजादी के बाद 15 अगस्त को लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है। आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है।
1: શ્રી મોદીએ 7 મુદ્દાના સુધારા માળખા એવા સપ્તધારાની જાહેરાત કરતા કહ્યું કે સપ્તધારાનો હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા તરફ ભારતની યાત્રાને વેગ આપવાનો છે। તેમણે કહ્યું કે છેલ્લા 5-7 દાયકામાં પૂર્ણ ન થઈ શક્યું તે કાર્ય આગામી 5-7 વર્ષમાં પૂર્ણ કરવાની પ્રાથમિકતા રહેશે।
0: मैं आज उस युग को भी याद करना चाहूंगा जब देश भारत का सामर्थ्य सप्त सिंधु के रूप में हम जानते थे, हम समझते थे, हम सुनते थे। आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं। आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્ય ઓનલાઈન કોચિંગ આપવાની પણ જાહેરાત કરી।
0: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं।
1: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેનાથી ભારતીય વ્યવસાયો અને નિકાસકારો માટે મોટી તકો ઉભી થઈ છે।
0: 2014 के बाद दुनिया करीब करीब 40 देशों के साथ हमारा एफटीए एग्रीमेंट हो रहा है। ये जो ट्रेड एग्रीमेंट हुए हैं, ये एक बहुत बड़ा अवसर है। मैं मेरे एमएसएमई को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है, दुनिया में हमें पहुंचना है। भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है।
1: આજના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, આમંત્રિત વિદેશી મહેમાનો અને દેશના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય લડાઈ બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી છે। લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ તેમને મહિલાઓનું સન્માન કરવા અને દેશની મહિલાઓને શક્ય તેટલી વહેલી તકે વિધાનસભાઓ અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે તે સુનિશ્ચિત કરવા આગળ વધવા કહ્યું। તેમણે કહ્યું કે મહિલાઓને ભારતની નીતિઓને આકાર આપવામાં યોગદાન આપવાની તક આપવી જોઈએ।
0: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, वे भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। પંજાબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી। રાજ્યકક્ષાનો સમારોહ સરહદી જિલ્લા ફિરોઝપુર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। ઝારખંડ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્રિપુરાની મહારાજા બીર વિક્રમ એમબીબી કોલેજ ખાતે એક ખાસ દેશભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 1000 સ્વરમાં વંદે માતરમ શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કોલેજ કેમ્પસમાં વંદે માતરમનું ગાન કર્યું હતું।

0: હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ, સંરક્ષણ વડા જનરલ NS રાજાસુબ્રમણ્યમ, આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ, નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ઓડિશામાં પૂરનો કેર યથાવત છે. સતત વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે અને ગામડાઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. બૈતરણી, બુધાબલંગા અને જલકા નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે બાલાસોર, ભદ્રક, મયુરભંજ, કેઓન્ઝર અને અન્ય ઉત્તરીય જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ નોંધ્યું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાનથી દેશ અસંખ્ય રીતે સમૃદ્ધ થયો છે. આજે વહેલી સવારે ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ક્ષેત્રમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 5 લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ઇમારતો ધરાશાયી થઈ હતી. અહીં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જે પાછળથી પરત લેવામાં આવી હતી. જો કે વીજળી ગુલ થવા અને સંદેશાવ્યવહારમાં વિક્ષેપોને કારણે નુકસાનનું મૂલ્યાંકન અને બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો થયો હતો. ફ્લોરેસ અને પડોશી વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. પશ્ચિમ નુસા, ટેંગારા અને સુલાવેસીના કેટલાક ભાગોમાં પણ નુકસાન નોંધાયું હતું. આજે વહેલી સવારે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 3 અન્ય ઘાયલ થયા હતા. લેબનોનની રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બચી ગયેલા લોકો માટે શોધ અભિયાન ચાલી રહ્યું છે. લેબનોન અને ઇઝરાયેલે 26 જૂને ઇરાન સમર્થિત હિઝબુલ્લા આતંકવાદી જૂથના નિઃશસ્ત્રીકરણના બદલામાં દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલી દળોને પાછા ખેંચવાની યોજનાની રૂપરેખા આપતા ફ્રેમવર્ક કરારની જાહેરાત કર્યા પછીનો આ સૌથી ઘાતક હુમલો હતો. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. KL રાહુલ અને યશસ્વી જયસ્વાલે મક્કમ બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલના આઉટ થયા બાદ રાહુલ અને પેડિકલે ધીરજપૂર્વકની બેટિંગ કરી હતી. લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. લંચ બાદ ભીના મેદાનને કારણે રમતમાં વિલંબ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના. મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટિંગ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ

મજામાં ને અને કેમ ન હો 100.1 FM ગોલ્ડ ખારા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર ગીત ગુર્જરી જો સાંભળી રહ્યા છો હું છું નમિતા રાવલ અને આપની માટે લાવી છું સુંદર સુરીલા સુમધુર ગીત સંગીત ને સુરનો સંગાત અને મન મસ્તિષ્ક પર એક જ ભાવ અને એક જ વાત કે હું ભારતીય છું મને એનો ગર્વ છે અને એ જ મારી સૌથી મોટી ઓળખ છે અમારા આકાશવાણી પરિવાર અને FM ગોલ્ડ ખારા સોનાના પરિવાર તરફથી આપ સૌને 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને આજે વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ભાર મૂક્યો યુવા શક્તિ ટેકનોલોજી એટલે વિકસિત ભારત વિકાસ માટે સપ્તધારાનો વિચાર રજૂ કર્યો ભારતના વિકાસ માટે આપણે પણ તન મન ધનથી સમર્પિત એવા ભાવ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ

વધ વધ આકાશે જાજે. આઝાદીને 80 વર્ષ થયા અને આ વર્ષો દરમિયાન ભારતે પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફ્રેન્ડ્સ, ગુલામીમાંથી આઝાદ થયે આટલા વર્ષ થયા છે, પરંતુ આપણી સંસ્કૃતિ સભ્યતા તો હજારો વર્ષથી મોખરે છે. ફ્રેન્ડ્સ, દુનિયામાં લગભગ 200 જેટલા દેશો છે, પણ જો કોઈ મને પૂછે ને કે ભારતની સૌથી મોટી યુએસપી શું છે, તો હું એક શબ્દમાં જવાબ નહીં આપી શકું. તમને થશે યુએસપી. યુએસપી એટલે શું? તો આ પહેલાં સમજાવી દઉં, યુએસપી એટલે યુનિક ઇન્ડિયન સ્ટ્રેન્થ, અનન્ય ભારતીય શક્તિઓ, ખાસ ભારતીય સામર્થ્ય અથવા ભારતની વિશિષ્ટ ખાસિયતો, તાકાતો. ભારતની યુએસપી કોઈ એક નથી, કોઈ એક પ્રસંગ નથી, તહેવાર નથી, ભાષા નથી, પણ ભારતની યુએસપી તો છે હજારો વર્ષ જૂની એવી વિચારધારા જે આજે પણ આધુનિક લાગે છે. ચાલો આજે 15મી ઓગસ્ટે આની જ વાત કરીએ, જે યોગાથી લઈને આયુર્વેદ સુધી, શૂન્યથી લઈને ખગોળશાસ્ત્ર સુધી, ધ્યાનથી લઈને લોકશાહી સુધી છે. ઉજવણીના આ દિવસે આપણા પોતાના મહાન ભારતની સિદ્ધિઓ, એટલે કે યુનિક ઇન્ડિયન સ્ટ્રેન્થ, જેને હું યુએસપી કહેવાની છું, એની વાત કરતા આપણે કહીએ કે આપણે દુનિયાથી થોડા નહીં પણ ઘણા જ મુઠ્ઠી ઉછેરા બનાવે છે આપણા દેશને. મારો ભારત એટલે જ તો મહાન છે, અને ભારતીય હોવાનો આપણને ગર્વ પણ છે. હે પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કા ગાતા હું, હું કહીશ કે ગાતી હું, ભારત કા રહેને વાલા હું, ભારત કા રહેને વાલી હું, ભારત કી બાત સુનાતી હું.

અમે ભારતના સંતાન આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર ગુજરાતી ગીત સંગીતનો એકમાત્ર કાર્યક્રમ ગીત ગુર્જરીને હું છું નૈમિતા રાવલ અને આજે 15મી ઓગસ્ટ આઝાદીના 80મા વર્ષના શુભ દિવસે આપણે વાત કરી રહ્યા છીએ યુનિક ઇન્ડિયન સ્ટ્રેન્થની અનન્ય ભારતીય શક્તિઓની. જ્યારે ભારતની ભાષાની વાત થઈ રહી હોય ને તો સંસ્કૃતની વાત ન કરીએ તે કેમ ચાલે? સંસ્કૃત ભારતની જ્ઞાન પરંપરાની એક મહત્વપૂર્ણ ભાષા છે. સંસ્કૃત પ્રાચીન છે પરંતુ તેની પરંપરા હજુય જીવંત છે. તેમાં રહેલા ઘણા વિચારો આજે પણ ચર્ચામાં છે. હા, સમજી લો ને, વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયાને એક પરિવાર માનવાનો વિચાર, સત્યમેવ જયતે, શાંતિ, શરીર અને મનના સંતુલનનો વિચાર વગેરે કંઈ કેટલાય છે. અને એટલે જ સંસ્કૃતના શબ્દો પાછળ માત્ર ભાષા નથી, એક વિચારધારા છે. સંસ્કૃત શબ્દનો અર્થ જ એ થાય છે કે સુવ્યવસ્થિત, સંસ્કારિત, શુદ્ધ બનાવેલું. આશરે 2500 વર્ષ પહેલાં પાણિનીએ, જે મહાન ભારતીય વિજ્ઞાની વિદ્વાન હતા, તેમણે સંસ્કૃત વ્યાકરણનું પ્રસિદ્ધ ગ્રંથ અષ્ટાધ્યાયી રચ્યું. તેમાં લગભગ 4000 જેટલા સૂત્રો દ્વારા ભાષાના નિયમોને અત્યંત સારી રીતે, વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવ્યા. આજે આપણે કોમ્પ્યુટરને કહીએ છીએ ને કે આ નિયમ પ્રમાણે કામ કર. હજારો વર્ષ પહેલાં પાણિનીએ ભાષા માટે નિયમોની એવી વ્યવસ્થા બનાવી હતી કે એ જ પ્રમાણે, નિયમ પ્રમાણે કામ થતું. વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીમાં અને શાળાઓમાં સંસ્કૃત ભાષા અભ્યાસના ભાગરૂપે ભણાવવામાં આવે છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા. આપણી ભાષા આજે પણ વિશ્વની જિજ્ઞાસા છે. હા, તો આનાથી વધારે કઈ USP હોઈ શકે? બોલો.

કંઈ કેટલાય લાડકવાયોના બલિદાન પછી આપણને આઝાદી મળી છે અને આ વાત ભૂલવી ન જોઈએ. આપણી સભ્યતા સંસ્કૃતિ એટલી મહાન છે, સાથે સાથે એટલા જ આપણે નીડર પણ છીએ. જ્યાં સભ્યતાની વાત આવે ને તો ગીત યાદ આવે કે સભ્યતા જહાં પહેલે આવી પહેલે જન્મી હૈ જહાં પે કલા. સંસ્કૃત અને સંસ્કૃતિ સાથે ચાલે. અને સંસ્કૃતિની વાત આવે ને તો ભારતીય કલા તો શિરમોર છે ફ્રેન્ડ્સ. પછી એ સંગીત, નૃત્ય, સ્થાપત્ય, ચિત્રકલા હોય કે પછી હોય હસ્તકલા, આજે આખું વિશ્વ અચંબિત થઈ જાય છે જ્યારે અજંતા ઇલોરાના ગુફા ચિત્રો, શિલ્પો અને મંદિરો જુએ છે, મધુર સંગીત સાંભળે, વાદ્ય અને નૃત્યના અનેક પ્રકાર, પછી એ લોકગીત, લોકનૃત્ય હોય, લોકકલા હોય, ઓહો હો, અને કેટલાય રાજ્યો, પ્રદેશો ભારતના, અને એમાં કેટલીય કલાઓ અને કલાકારો, વિવિધતામાં એકતા બીજા કયા દેશમાં જોવા મળે છે ફ્રેન્ડ્સ. લોકકલાથી આધુનિક કલાનો પ્રવાસ. એ જ પ્રમાણે પરિધાન જોઈ લો, અને ગુજરાતી છીએ તો ભાઈ ખાવાનું તો યાદ આવવાનું જ. કેટલી વિવિધતા છે વાનગીઓમાં, ખોરાક, ફૂડ આઇટમ્સ, ઓહો. પછી પાછી મોસમ જોઈ લો, અહીં સૂર્યનારાયણ પણ દર્શન દે છે અને મેઘરાજા પણ મહેર વરસાવે, વરુણ દેવતા, ઠંડક, પહાડો, રણ, દરિયો અને પછી પાછી નદીઓ, જેને આપણે માનું બિરુદ આપ્યું અને બધાને પૂછતા આવ્યા છે અને આજે આપણે પૂજી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, ભારતીય કલા સભ્યતા મ્યુઝિયમમાં બંધ થયેલી વસ્તુ નથી, પણ તે સતત બદલાતી જીવંત સભ્યતા છે. પરંપરા જાળવીને નવીનતા અપનાવતા રહેવી એ જ તો આપણી ખાસિયત છે, યુએસપી.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન AIR એપ પર કાર્યક્રમ ગીત ગુર્જરી ને હું છું નમિતા રાવલ અને આપણે વાતો કરી રહ્યા છે ભારતની USP ની આંગણાથી આખી દુનિયા સુધી. એક સમય હતો જ્યારે યોગા યોગ ભારતીય જીવનના પરંપરાનો ભાગ હતો અને આજે યોગા વિશ્વમાં લોકપ્રિય બની ગયું છે અને એનું પ્રમાણ છે કે 21 જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે હુએ પણ યોગા અને ટ્રેડિશનલ મેડિસિન એટલે કે પરંપરાગત દવાને વૈશ્વિક હેલ્થ ડિસ્કશનનો એક ભાગ બનાવ્યો. યોગાના કેટલાય આરોગ્યના ફાયદાઓ છે એના પર પદ્ધતિસર પુરાવાની ચર્ચા કરે અને માન્યતા આપે એ કંઈ નાની વાત નથી. હા ફ્રેન્ડ્સ, આજે ભારત એક મેડિકલ હબ બની ગયું છે. એક સમયે જે જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા શીખવતું હતું આજે એ જ યોગ એટલે કે યોગા ન્યૂયોર્કથી લઈને ટોક્યો સુધી, શાળાથી લઈને કોર્પોરેટ ઓફિસ સુધી અને ફિટનેસ નામના સ્ટુડિયો જે કહીએ ને ફિટનેસ સ્ટુડિયોથી લઈને વેલનેસ રિટ્રીટ સુધી પહોંચી ગયું છે. યોગ એટલે જોડાણ, શરીર મન અને ચેતનાનું જોડાણ. આજે જેને માઇન્ડફુલનેસ જેવા નામથી કે નામ પર ભાષણો થાય છે ને, કાર્યશાળાઓ યોજાય છે ને, તે વિશે તો ભારતીય પરંપરા હજારો વર્ષ પહેલાંથી જ કહેતી હતી કે પોતાની અંદર જુઓ. ધ્યાન, પ્રાણાયામ અને યોગ દ્વારા મનને સંતુલિત કરવાની આપણી તો પરંપરા જ છે ને. આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન, અર્થાત જીવનનું જ્ઞાન આયુર્વેદ. આયુર્વેદની વિશેષતા જે છે કે માત્ર કોઈ લક્ષણ પર નહીં પરંતુ વ્યક્તિના સમગ્ર જીવન, ખોરાક, જીવનશૈલી, શરીર અને મનને સાથે જોડવાની પરંપરા ધરાવે છે. આપણા રસોડામાં રહેલી ઘણી બધી વસ્તુઓ જેવી કે હળદર, તુલસી, આદુ, જીરું, લીમડો આ માત્ર મસાલા નથી ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલ મેડિસિન કહે છે ને. એટલે જ કદાચ ભારતીય રસોડાને આજે કે આજેકાલે જે સો કોલ્ડ લેંગ્વેજ કહે ને એમાં ઓરિજિનલ વેલનેસ લેબ કહેવાય છે. હુએ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025 અને 2034 રજૂ કરી અને ટ્રેડિશનલ મેડિસિનને પુરાવા સાથે આરોગ્ય નિયમ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પછી એ પંચકર્મ હોય કે કોઈ બીજી બધી ક્રિયા. આ જ તો છે આપણા ભારતની USP. ઘણી બધી USP માંની એક, યુનિક ઇન્ડિયન સ્ટ્રેન્થ, ભારતની સિદ્ધિઓમાંની એક. એટલે દાદીના ઘરગથ્થુ નુસ્ખાઓ આધુનિક વિજ્ઞાન સાથે જોડીને ભારતે એક બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड पर खरा सोना पर कार्यक्रम गीत गुर्जरी अने हूँ छु नमिता रावल। फ्रेंड्स, आज मात्र एटलू ज कहेवानुं मन थाय छे के भारत नो भूतकाळ आपणो पायो छे, वर्तमान आपणी जवाबदारी छे अने भविष्य एक तक। ભારતની મોટી યુએસપી છે ભૂતકાળમાંથી ભવિષ્ય બનાવવાની ક્ષમતા। અપના ભારત વો ભારત હૈ જિસને પીછે જિસકે પીછે સંસાર ચલા, સંસાર ચલા ઓર આગે બડા, યું આગે બડા બઢતા હી રહા, ભગવાન કરે યે ઓર બડે બઢતા હી રહે ઓર ફૂલે ફલે। એ શુભકામનાઓ સાથે, સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહીએ એ શુભકામનાઓ સાથે આજનો ગીત ગુર્જરી કાર્યક્રમ સમાપ્ત કરવાની। નૈમિતા રાવલને રજા આપો અને ફરી એક વખત આપ સૌને અમારા આકાશવાણી ગીત ગુર્જરી પરિવાર તરફથી 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। બરાબર 4 વાગે હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, તો સાંભળતા રહો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ।